0: અગુવાઈ કરી દીધી. અગુવાઈ પહેલા થઈ ગઈ હૈ 15-20 દાડાની. ખાસ કરીને મક્કા સોયાબીન હૈ, ધાનની ફસલ હૈ, ફસલ ભી ઉડદ હૈ, તુવર હૈ, એ ભી કરી રહ્યા થકા હૈ. ખોડ ખરપતવાર હૈ, એનું નિયંત્રણ આપણને સમય પર કરવું જરૂરી હૈ. કેમ કે જી આપણી ફસલ મુખ્ય ફસલ હૈ, એના અલાવા જે અણસન જે ખોડ હૈ એને આપણે સમય પર નષ્ટ નિયંત્રણ નહીં કરવું. આપણી ફસલ સહી તરીકે થકી અગાડી બળી નહીં શકે, એનું ઉત્પાદન સહી નહીં થાય. એટલે આપણે સમય પર એનું ઋતુવાર કિસાન ભાઈ હું હે કે આપણ છોટો એને આપણને નિયંત્રણ કરી દંગા તો અચ્છું રહે. વધારે બળવા થકી આપણને મહેનત ને ખર્ચો વધારે પડી જાય. ભાઈ સમય ઉપર આ ખરપતવાર કાઢી દેવું અહીં, તાકી આપણા ફસલ આપણી અગાડી પડી શકે. મક્કા સોયાબીન ને ભાઈ તો પાછા આકડપો દે, મક્કા વગેરે હલ થકી અળી નથી નાખી, એને બી થકી બી આ ખરપતવાર નિયંત્રિત ખોળ હૈ ઉપર આવી જાય. એને થકી હું કહી આ કડપો વગેરે બી આપણને દેવો જરૂરી હૈ. એને દવાઈ સરતી વખતે રાસાયણિક નો બી ઉપયોગ કરે પાછા કિસાન ભાઈ. રાસાયણિક દવાઈ નું બી જાળતી વખત બી આપણને એનું સાવધાની રાખવી જરૂરી હૈ. છોટી મોટી સાવધાની નહીં રાખતા કિસાન ભાઈઓ તો આપણું શરીર પર કઈ પ્રકારનું નુકસાન થઈ શકે. કેમ કે દવાઈ એ ઝેરીલી, એટલે આપણે છોટી મોટી વાતોનું ધ્યાન રાખીને આ ભાઈ આ દવાઈનો છંટકાવ કરવો હોય, ભાઈ આ મોઢું બાંધવું હોય, અસલી કોઈ બી કપડા થકી નાક ઉપર ની સુરક્ષા કરવી, કોઈ સસમા હોય આપણે પહેરવાની બી સુરક્ષા જરૂરી હૈ બૂટ મોટી સાઈઝના. કેમ કે કોઈ જાનવર હૈ ઝેરીલું તો એ આપણને કઈ ટચ થયું તો બી આપણો ભાઈ કઈ નુકસાન થઈ શકે. આપણે જે શીશી હૈ એ બી આમને તમને નદી નાળામાં યા તળાવમાં કઈ ભાઈક પાસે ખૂન ફેંકી દે તો એવું નહીં કરવું. જે શીશી હૈ એને આપણે સહી તરીકા થકી ખેતરમાં સેત ગડ્ઢા ખોતાઈ દંગા એને દફનાવી દે યા એની શીશીને જલાવી દે, આમને થકી કોઈ નુકસાન નહીં થઈ શકે. છોટી મોટી વાતનું ધ્યાન રાખો. અને કિસાન ભાઈ દેખો આ સુમાસા દાડા હૈ, આના સુમાસા દાડામાં જે પશુધન હૈ પશુનો આપણને ખરસ, કેમ કે પશુ ભાઈ અબુલો જેવે બોલી શકે અને એને સાંભળી શકે, એટલે એનું આપણને આના સમય ધ્યાન રાખવું હોય ભાઈ પશુને. કે પશુ ખેતી એકબીજા મળવી જોઈએ, ખેતી ખેતીમાં આપણે સારો વગેરા ઉત્પાદન થાય, એ આપણે પશુને કામમાં લાગે. જે અનાજ હૈ એ આપણે માનવીને કામમાં લાગે, એકબીજાને મળે જુલું હોય. આનું પશુપાલન કરવા થકી આપણને ઘણા લાભ હૈ ભાઈ. ઘેર ઘરેલું ખાદ્ય પદાર્થ ઘી દૂધ હૈ, દહી હૈ, ખટ્ટી છાશ હૈ, ફેર એ બી શુદ્ધ મળે આપણે ઘરનું, એટલે પશુ રાખવા ઘણા ફાયદા હૈ કિસાન ભાઈઓ. આના સમસ્યા દ્વારા મેં પશુને હારંભાળ જરૂર કરવી ભાઈ. એને મક્કી મચ્છર થકી બી બસાવીને રાખવું હૈ, કેમ કે આ મક્કી મચ્છર મેન બીમારી હૈ. એને થકી હું કે આ મચ્છર કાઢવા થકી પશુ કઈ બીમાર થઈ શકે કા હૈ, યા કોઈ તરીકા ભી હૈ કિસાન ભાઈઓ. જે આપણે અન્ય પત્તી હૈ તો એની પત્તીને ધોવા કરી દંગા તો એને ધોવા થકી બી આ મચ્છર હિં દૂર જાય. એટલે આ છોટી મોટી વાતને ધ્યાન રાખવું ભાઈ. પશુને એક વખત નહલાવવું હૈ, કેમ કે નહલાવવા થી કઈ પ્રકારની મિટ્ટી હૈ યા કોઈ જુએ હિં ગંગોળા હૈ તો બી એ ખતમ છે. આપણને ધ્યાન બે છોટી મોટી વાત રાખી ને પશુને હાળ હંભાળ જરૂર કરવી હૈ કિસાન ભાઈઓ. વાતે કરવાની તો ઘણી ઈચ્છા થઈ પણ આ સોરાનો ટાઈમ પાછો પૂરો થતો રહ્યો એટલે આજે છૂટા પડે. ને કાલે નવી જાણકારી લઈને સોરા ઉપર ફરી મળંગા. આજે નાનું ભાઈ ના લોગ્ય આવજો. રામ રામ રામ રામ.
1: શ્રોતાઓ અભી આપ સુન રહે થે ખેતીની બાત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ હમારે કિસાન ભાઈઓને સુના પશુઓ કી દેખભાલ કે વિષય મેં સામાન્ય જાણકારી. આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હૈ. 6:50 હુએ હૈ. પ્રસ્તુત હૈ આદિવાસી લોકસંગીત. લોકસંગીત કે અંતર્ગત આજ હમ સુનેંગે રાધેશ્યામ ઓર સાથી કલાકારો કે ગાયે ભજન.